0: દ્વારા ચાલી ગુજારી હતી.
1: આપણે ખેતી કાયદામાં સમસ્યા પડી રાખવા છે, સરકાર કામ ના શકી.